0: Pelaajan Buddy.
1: On Air.
0: Appma.
1: Ani Smart Speaker ma bandhu hos.
2: Play BFBS.
0: You, BFBS Gorkha Radio Ho.
1: Radio. Gorkha Radio Ho.
3: બાળેલી ક્ષતિગ્રસ્ત માથેલો ત્રિશુલી એક જલવિદ્યુત આયોજના સ્થળમાં ખોજી તથા ઉદ્ધારકા ક્રમમાં છ જણાકો શવ ફેલા પડેકો છ શવહરૂ ચિન્ન નસકિને અવસ્થામાં રહેકાલે પહેચાન નભએકો સ્વતંત્ર ઉર્જા ઉત્પાદકહરૂકો સંસ્થા ઇપાનલે જણાએકો છ આયોજનાકો સુરુંગમાં 300 જણા ફસેકો આશંકા છ હિજો દિનભર હેડબક્સ ર સુરુંગ ક્ષેત્રમાં ખોજી ગરિએકો થયો બાળી આઉનુ અઘિ આયોજના સ્થળમાં જમ્મા 1,433 જણા કાર્યરત રહેકામાં હાલસમ્મ 876 જણાકો ઉદ્ધાર ગરિએકો છ ભોટેકોશી બાળીપછી ફેલા પડેકા 1,344 મધ્યે 1,030 શવ સુરક્ષિત રૂપમાં માટોમુનિ વ્યવસ્થાપન ગરિએકો છ ફેલા પડેકા શબકો પહેચાનકા લાગે ડીએનએ નમૂના સંકલન લગાયત આવશ્યક પ્રક્રિયા પૂરા કરી હાલસમ્મ 222 મહિલા 355 પુરૂષ ર 453 સંવેદનશીલ અવસ્થાકા પહેચાન નખુલેકા શબ વ્યવસ્થાપન ગરિએકો પ્રહરીલે જણાએકો છ શબ પહેચાનકા લાગે મૃતકા 1,260 ર આફંતકા 1,012 ડીએનએ નમૂના સંકલન ગરિએકો કેન્દ્રીય પ્રહરી પ્રવક્તા અવિનારાયણ કાફલેલે જાણકારી દિનુભએકો છ વહાંકા અનુસાર ડીએનએ લગાયત આવશ્યક વિવરણ સંકલન પછી પહેચાન નભાયકા તથા વ્યવહારી શબ વ્યવસ્થાપન બમોજીમ 30 શબ જમીન મુનિ સુરક્ષિત રૂપમાં વ્યવસ્થાપન ગરિએકો હો વ્યવસ્થાપનકા ક્રમમાં પ્રત્યેક શબકો સંકેત નંબર જમીન મુનિ તથા માથી રાખીએકો છ યસ્તી શબ વ્યવસ્થાપન ગરિએકો સ્થાનકો જીપીએસ લોકેશન ફોટો અભિલેખ નકશા સહિતકો વિસ્તૃત વિવરણ તથા વ્યવસ્થાપન સંબંધી સંપૂર્ણ વિવરણ અભિલેખીકરણ ગરિએકા છન જમીન મુનિ વ્યવસ્થાપન ગરિએકા પ્રત્યેક શબકો ફોટો ડીએનએ નમૂના સંકેત નંબર હુલિયા શનાખત સંબંધી વિવરણ શબ પરીક્ષણ પ્રતિવેદન મોસુલકા વ્યવસ્થાપન મિતિ ર સ્થાનકો વિવરણ પણ સુરક્ષિત રાખીએકો છ ભવિષ્યમાં કુનૈ પરિવાર વા આફંતલે આફનો સદસ્યકા રૂપમાં દાવી ગરેમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક તથા કાનૂની પ્રમાણકા આધારમાં પહેચાન ગરી તી શબ પરિવારલાઈ હસ્તાંતરણ ગરીને પ્રહરીલે જણાએકો છ બાળીકો 10 દિન પછી રસુવાગઢી જલવિદ્યુત આયોજનામાં ઉદ્ધારકો કામ શરૂ ભએકો છ બાળી ગયેકો 10 દિન પછી આજ માત્ર સેનાબાટ ઉદ્ધારકો કામ શરૂ ભએકો હો યસઅઘિ આવશ્યક ઉપકરણ નહોતા ઉદ્ધારકો કાર્ય શરૂ હોન સકેકો થિએન યસ્તી 2 દિનદેખી પ્રતિકૂળ મૌસમકા કારણ ઉપકરણ સહિતકો સેનાકો હેલિકપ્ટર આયોજના સ્થળમાં લ્યાન્ડ હોન નસક્દા સુરુંગભિત્ર ઉદ્ધારકો કામ હોન નસકેકો આયોજનાલે જણાએકો થયો તર આયોજના સ્થળ વરપર ખોજી તથા ઉદ્ધારકા લાગી ભને કંપનીએ આફૈ પહલમાં ઉદ્ધાર ટોલી ખટાએકો થયો કંપનીએ નેપાલ નેશનલ માઉન્ટેન ગાઇડ એસોસિએશનસંગ સંબંધિત દક્ષ તથા અનુભવી રોક ક્લાઇમ્બર મારફત ઘટ્ટે ખોલા કેમ્પ ર સો ક્ષેત્રમાંથી ગ્રાઉન્ડ સર્ચ કરને ગરી ભદૌ 18 ગતે હિમાલય સમિટ ક્લબ પ્રાઇવેટ લિમિટેડસંગ સમજૌતા ગરેકો થયો સમજૌતા પછી ઉનીહરૂ 4 દિનકા લાગે આયોજના સ્થળમાં પરિચાલન ભએકા છન ઉનીહરૂલે પણ ખોજી ગરિરહેકા છન રસુવાગઢી હાઇડ્રો પાવર કંપનીકા સચિવ નરનાથ નેઉપાનેકા અનુસાર આજે બિહાન 9 બજે નેપાલી સેનાકો ઉદ્ધાર ટોલીલે આયોજના સ્થળ રેકી ગરી સુરુંગભિત્ર ઉદ્ધારકો કામ શરૂ ગરેકો હો વહાલે સિનિયર ભૂગર્ભવિદ વિષ્ણુ શિવાકોટીકો નેતૃત્વમાં સેનાકો ઉદ્ધાર ટોલી ખટીએકો ર આવશ્યક ઉપકરણ સહિત ઉદ્ધાર કાર્ય શરૂ ભએકો જાણકારી દિનુભએકો છ બાળીપછી રસુવાગઢી જલવિદ્યુત આયોજનામાં કાર્યરત 93 જણા સંપર્કવિહીન છન કંપનીકા નિયમિત કર્મચારી 51 જણા સંચાલક 1 જણા દૈનિક ચાલદારી કામદાર 2 જણા ર 3 વટા ઠેકેદાર કંપનીકા 39 જણા સંપર્કવિહીન છન ઉનીહરૂમધ્યે કરીબ 12 જણા ભિત્રી ફસેકો આશંકા ગરિએકો છ भोटेकोशी बाढीको असर चितवन राष्ट्रिय निकुञ्जका वन्यजन्तुमा पनि परेको छ बाढीले जलचर र थलचर प्रणालीको वासस्थानमा असर परेको छ चितवनबाट अनिल ढकाल
4: बाढीले चितवन राष्ट्रिय निकुञ्जको पर्यावरण खलबलिएपछि वन्यजन्तु प्रभावित बनेका छन् निकुञ्जका प्रमुख संरक्षण अधिकृत दिलबहादुर पूर्जा
5: तल्लो तटीय क्षेत्र चितवन पनि भएको र चितवनमै राष्ट्रिय निकुञ्ज नवपरासी संयुक्त रहेको हुनाले यसले केही मात्रामा चाहिँ असर त पुर्याउने नै भयो नारायणी नदीको चाहिँ विभिन्न चाहिँ भङ्गालोले विभिन्न टापुहरू पनि बनाएको छ ती टापुहरू पनि वन्यजन्तुको चाहिँ राम्रो वासस्थान पनि हुन् त्यो भएको हुनाले ती क्षेत्रहरूमा चाहिँ चलचलको क्षेत्रहरूमा चाहिँ पक्कै पनि असर परेको छ र त्यहाँ चाहिँ खानेपानीको स्रोतहरूमा पनि असर गरेको छ
4: पानीमा आश्रित दुर्लभ जलचर घडियाल गोई मगर गोई रैथाने माछा डल्फिनका प्राकृतिक जीवनचक्र र प्राकृतिक वातावरणलाई प्रत्यक्ष असर गरेको छ बाढीले नदीको पारिस्थितिकीय चक्र आहारा र वासस्थान नष्ट गरेको छ। यसबाट संरक्षण कर्मी पनि चिन्तित छन्। संरक्षण कर्मी अपिल घिमिरे:
2: बाढीको तीव्र बहावले चाहिँ नदीको पिँधमा रहेको लेउ सूक्ष्म जीवहरू र साना किराहरू बढाएर लैजान्छ।
3: हवस् त अहिलेसम्मका खबर यति नै। नमस्कार।
0: यो BFBS गोर्खा रेडियो हो।